0: માં તરફના દ્રે પ્રોડક્ટ મિલાવી છે.
1: અચ્છા,
0: બિલકુલ દ્રે
1: પ્રોડક્ટ
0: ચિકુમ શાહી દો પતાબી દેશ માં તરફના બાતા દ્રે પ્રોડક્ટ મિલાવી છે. નો ઇન્શાલ્લાહ ચોખ માં સહી જવાબ રાખી નિગત બા દેશ માં તરફ દ્રે પ્રોડક્ટ મિલાવી છે. શા ઝુબેરભાઈ સદે આવરીદુન કો તરફ
1: બસ ખો ચેરે વેલા દ્વા દાસે કસાન ઉ છે પુડે બેખલા સવલે મતલબ દરવાગ બેડેર જ્યાત લેલા ગરા ઓ સયો ઉર્તા કઈ છે મુરા કોર છે વા ઓલા બેજે કલા ફતાય ડે રકલા બે મેમોર વેલા ચાલા કો બચાય વરતા બરટા કઈ રવાખલા વેલા બરટી મુ તો ઉનીલા આ જરરા જરરા કના વેલા વેલ વસલા વેલ વસલા બરટી મુ વેલા નડકલા લોઈ ઝગુની આવકલા વેલા મોર મે વેલા જદા કોઈ નોરડી રીતી પચાલા કો દે ગાય રવાખલા વેલા દે ગાય મુ ઉતરવાખિસ વેલા આતર ડક્સ વેલા લા કવા બલા સાગલર વાખલા વેલા સાગલા મુતર ડકલા વેલા ચો કોર જે સોરા લોશ યુ આ જામ યુ આર તો શાઈ મો પડક કલા કની વેલા ગવાંડાનો તમ સરો છી કે જે ગવાંડે ચેર ચેરા કમ તરફ દગા વાવર લોસિશ કી તરીકા જોડા કા વેલા ઈ ગલોશ કવ દી રાખલ કના ખો વેલા વા જે મો પૈ ખતમ કે દલે ન વેલા યુ તલા મળા દા પ્રેર દવા જબલા કી સત્તા ઓ કો તલા વાયા વેલા દાસે ઉસલ છે પ્લાર મે બજાર ના કસોડી ચ સામાન રબડાવ ખણી ગ જીઓ દાસે ઉર ભૂજ પરો તો કના જન ખલે કી બીજ બોલી મુરે ભૂજ બોલુ કના આયા ક દુવાલો વેલા બે મોર તલા દા ખુદા સે ફલે ભૂજ દાસે બોકો છે દા મંઝ ગોલી છે બે ઓકાર કોન દેખતા હે ફાયદા કી વેલા બે દા મુરે કોર ખાવરા દાસે દા કના જે દા કો બના બની શાય ફાયદા કઈ વેલા મોર મે તો કરું વે ઉરાચા વલી વેલા જે દરવાજા બાદ મુરે ક તો આખો દાસે ફલે ક દુર ગુસ કના અદા તપડે તપડે પખે વે ગલા વેલા બલા વસ છે બે ખૂબ ન ચી ગેદલુ સગોરી છે દા ઉર્જે ઉર્જે માન રે કડી દી અદા ગુલાની ની ઉલી દી કના વેલા મુસ્તે ખાન રાખ ઇશ્ક મસરા ઉરાચા વલા ઉબમો ઉરાચા વલે વેલા બલા વસ છે ગેદલુ સગોરી છે દાસે માન રે પદા ખંદુ કો આપલા વા ઓસલે અદા ઉર્જે ઉર્જે ક દુગાની ની ઉલી દી ગલા ઈગુ તલા દા કદુ કદા તો સાયો તલા ઉરોર કશો દે કમે વે ખો કામે કા કની મુડા કદુ ખો રવાન કલાઈ મુકા ફોર કઈ મુકામલ કલાઈ તલા અખલી
0: બર્થડે લિસ્ટ કી કામે કા
1: બર્થડે કામે
0: કની કદુ ખો બેલાડ ઓરા સે
1: દઝુ રવાન દા
0: યો કલર અખલમ બે બુઝુ બેર ભાઈ ગપ લાગ અસલામ અલયકુમ
2: વાલેકુમ સલામ
0: ઓ મૌલાના સાહેબ સરાંગે ચાલ દા શે ટિક ટોક બરાબર હે
2: زندگی خدا خود مسلم شده زبیر انجام دمی سلام و بیموره پشتنه ایکی
1: ډیر مننه وعلیکم السلام
0: علیکم غوی عبد الخالق مولوی صاحب وای چې د بیماری پښتنه ونه کوو چې سرنګ دا
1: شکریا جی مولوی صاحب یلې داسې دا چې ما غوړو دا غشای لګیدل نه دا چې کوم چې आवाज اروي دسی طبيعت په دې درون نه کې واره الله دې قدر وکړي چې موږ پښتنه دی وکړه په دې مهنګای وخت چې
2: جهانگیر جی صاحب الله کده بوندې دی زو عيد غوشا براشه دی وی خړایر نه
0: ایت غوشو بیا سلایر نو اچھا مولانا صاحب دا خبر دے صحیح دا
2: زکا چا عزیز ماما پخلا غوشتلا فلا کدا بندے آگا بندے ایکشن کڑائی وی
0: آو دمانے بیر ایکشن دیر کڑائی دا مولانا صاحب
2: نفتای سامنا دا اوز در از مکول چیکیم کاسو بای پدا خمی نیاد دکا کام سو چا جیسا ایمیشن سو ورچن سمالی ور از مک خال خدا کن پا بیسارے پا کمبال ایک شپٹ سوی
0: آو کنا مولانا صاحب خال کو مینہ دے وار اولی دلا چی رائی سو چی سور کسان رات لائی سو غم مکو آن
2: یار بس دا نمبر دے سر سیو کا کنا موتر ولا دا کی نیس خود رہا جنا پا گتلی نا پا گرم تو نا خواہ سوی
0: بس مولانا صاحب تو چھے کلا تلا ہے کنا رس بکتا غدا بس حال تا ما تا کال کوا بیا تا غم ما کوا بیا ما گورا
2: بس دا نمبر بنی عزیز سر سیو کا زکا کی پاتا ملا گی جنیس خو خام حق لا کلا دا سنی منا سار پی چک کی گیا تو ویچا کرتا
0: دا علاقہ خو ماشاء اللہ دیر سڑا دا دیر خوان کئی کنا لکه اکثر په ګرمۍ شي ډېر خوان کوي چې پچه ګرځي
2: مې ور کور شم مایل ته کوم ته چې دا څه د بنازیر پای کې مې چې تر جمع کوي او پلان کوچ نه کوي یو اف د فکر اوی دا څه مشوره مو سره کړل
0: مولانا صاحب او
2: شم چې دا نه دل نه پاک ور از مخ سره جوړ
0: کو او مولانا صاحب
2: دی
0: ما بلا وځه غره غلا و چې کوم غریواله والا پکه بچه کواله نادر بھائی
2: نادر
0: نو هغه ویل چې یاره چکر ته به څرنګه کوو چکر ته به ځو نو ما اکرام بھائی ته تصویر ولاړ ما ته نادر بھائی وایي چې چکر ته مو نه بیایي ویله جهانگیر خان بوئن ځوه که مکین ته ځي رزمک ته ځي وانې ته ځي چکرې پر ولګوه چا دو چکرې نه منې کړي دي ویل چې څومره کسان تر سره یې بالکل ټول بوئن ځه
2: ماشاءالله ماشاءالله ماشاءالله بکتا جی چلتا پتا خبر ہے جیسے ایسے میرے کی کنا اوس مو ته کې په کلی کې رازمال جوړ ک پارین مو ته کې په زونی نه بټیا ولې نن پاتیرو خلی کامباله
0: دا خبره خدا بالکل الله چې مهرباني وسی کنه بیا دلته الله رازمک جوړ کی دا خبر خو دې صحیح ده مولانا صاحب مولانا صاحب جمع دے روکڑا کا سریں گے
2: آجی صاحب ہمارا چنم خود جامع شروع میں پروگرام سر دلی نا عبد اللہ
0: مولانا صاحب پروگرام دے آخری گانا درد ہے اس میں پروڈکٹ سے خلق درزی دا ہوا دکان اٹھاوا
2: جی صاحب دکان وہ پتہ منگل میلا خیبر پلازا دکان نمبر چار کنا پروڈکٹ
0: خیر دار فیس واش پہ نہیں آتا وہ کنا
2: پروڈکٹ ماشاء اللہ ٹو لیٹر ریٹ میں لگی جو رائس فیس واش بن جاتی ہے جی صاحب کو منا پیسہ دیا پکشے پہ باہر دے دیا گندو ایک اپنے
0: مولانا صاحب مولانا صاحب خال کو تب دا ہوا چہرہ فیس واش نہیں نو خیر دموڑا خود رے فیس واش نہ دی فارمولا فیس واش استعمال آؤ بھی ہوا ریگولر دموڑا ڈیلی فیس واش تو آگا استعمال آؤ فیس واش کو گور آگا موڑا ڈیر زبردستی کا نا خیر دے گا بجائے آگا کھولو
2: دا جیسے پتا پر دوی والا دا خبر دا کو یو کاس وکا نا دا کورس چیرے بیڑے نو کڑے وا چر گو چر کا ور کڑے وچ دا پ سپیشل ری کے خرچا وا کنا ہاں بیا ور تا جی بازور تا وڑے وسا سلارن میں لایا تے نورانگ میں لایا تے بلا مانڈی تا وڑے تے کی ٹیک 23 روپے ور کا دا تے چنا نا موتا کورس چیرے دی جی پ سپیشل ری کنا کام ما خرچا نو رئیس پہ ساشی وانو مادرو کا ڈیلی پہ سر ویر مسکا وی جنا فارمولا کنی اس نو ایک ہزار غلی یہ چنا رئیس کے ساتھ گوڑی پکلا
0: خیر دا گزارا خو بچلو کنا اگر ایٹالا بچلو گزارا بچلو زکا چی اس نئی نو خام خوا بیا با دیو نا پای داخلو و ما شاء اللہ دی مورا ایش ما ٹول زبردست فیسوا شونا دی
2: بس والا پکتا دغا سے کپنے کامیابا و کمران اور تلری والا پکتا مشتل سے خلاص دغا سے کئی مدین زودی کنا دا خام خوا پسیر سی زکا چی خو اکرام ایتا پخپلا بنی دا کتاب کسی معمولی زلس کی پلالا چھرو غلال
0: صحیح خبر ہے بالکل مولانا صاحب اوکے اللہ حافظ شاہ زبیر بھائی
1: مولوی صاحب یار طبیعت ہی سڑا
0: دس اخیری او دوار شیرو نہ کئی اچھا خو زمائیں چھے ٹیم تا اوگوارا خالی او تا اوگوارا ٹیم تا والا
1: ٹیم خو ختم دا
0: خالی دا غاسی کپ زبانی درزی او دوار فکری ہوا یا پی اجازت
1: یوسف فرمائش پر شامل
0: فرمائش شامل کرتا
1: پاکستان نا بیتا بھی
0: نسی نا ناغا شامل کرتا
1: شا یو خو شفیق دکان نا فوجی ولی محمد او دین علاوہ سان بدی مائبل بدی او کابل پیرا
0: فکیر
1: بدی ماوی راوا دا دی موڑا پروگرام ریگولر اروی کی دی او ڈیر پا مینے سرا پروگرام اروی
0: او پی دا جی گول دے ویر کا
1: پی دا جی گول خوبیا کلا گلے تر آئی سی وائی ما کم بات کڑی دی
0: پی دا جی گول مارشل موڑا ریگولر پروگرام اروی ڈیر مینہ ناک تا ڈیر مینہ ناک
1: دا ٹول ڈیر مددار کسان دی او دی موڑا سر گولان دی دین علاوہ نعیم خان چھے کمیگا ٹیلیفنان ہو کلا ما په خیال دغه وخت دای پروګرام اروي نو دین علاوه چې سور اروي دونکو کې دای شي ډیرو نمونه نمونه زین دا وخت اند دی ټول ډیر شکریا دا کو چې پروګرام واروي دا او
0: خوښ دې چې پروګرام چیرې 2 غنټې ته سی خو 1 غنټه خو پته نه ولاګی دل
1: ولې نه مزه خو وکي صحیح دا راي به زما چې پاروي دونکو باندې پرېږ دو
0: دا چې کلا زدا خوش خبری در کوم چې کلا دې مورا ماشاءالله خپل ریډو راشي په لکی شي نو ان شاء الله بیا به گینٹو پروگرام نہیں بیا انشاء اللہ خلق شو خوشحال ہو
1: دغه پوښتنه مان اکثر خلق ډیره کوي نو دا
0: انشاء اللہ اکرام بھائی سره سفر اپتے چي ان قریب به انشاء اللہ خوش خبری وار وے
1: کا خیر
0: ډیره مان زبیر بھائی اجازت واخ
1: الله مقدر کا دغه سره ما زبیر انجم تاور کو اجازت ته چیر تا یو جوړ او خوشحال هو سو دا الله پامان او شپمو په خیر
0: ډیره مان نو ورځون کو بالکل ټیمر سره پورا سو خو زل بیا جنگیر کاسمیټک سٹور منیاری بازار سره نورنګ کچا کال میں سنی شمس شامل صلی اللہ علیہ وسلم بخانا پاکستان زندہ باد اشما کاسمیٹک پیندہ باد دلو علا پامان
3: It's 10 o'clock. Hourly time check is brought to you by Radio Aman. Jhan Rang Aman.
4: جہاں ملے آپ کو تفریح,
5: جہاں ملے آپ کو معلومات,
4: اور جہاں گونجے صرف آپ کی آواز, دن ہو یا رات,
5: ریڈیو امن 88.4 کرک ہمیشہ آپ کے ساتھ.
6: ریڈیو امن 88.4 کرک, اپنی آواز اپنی پہچان.